ફરાયતક ગોવ્યસ, એ ફરાયતક તે બા મી હું ગોવા ગો મેં નહીં વે નથી. આદિ એ ગૌં એ ફરાયતક ઈવનું ખમ વ્યસ, તે બા મી હું નક એ ફરાયતક ઈજાબે નુદે નથી. આદિ તે બા મી હું શરીકુ કુળ કમા મેદુ, ગયામે દ્વહું એ ફરાયત ઇંકાર ખુરાનથે. ખબર તમ મળ દેન વડગીમ વા ખલાંગે ફદૈ, ખલેગ ફાન ખબર દેને હમ એકા કોઈ સુનિથે.